નમસ્કાર, સુપ્રભાત. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 સુરત FM. આજે તારીખ 22 જૂન 2026 ને સોમવાર, વિક્રમ સંવંત 2082 જેઠ સુદ 8, અને અમારી આ પ્રાતકાલીન સભામાં હું વિરલ આપનું હાર્દિક સ્વાગત કરું છું.

0: હવે થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: અબ સે કુછ ક્ષણો મેં આપ સુનેંગે હમારે દિલ્હી કેન્દ્ર સે સમાચાર.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: विविध भारती पर आ रहे हैं साहित्य जगत के जाने माने लेखक हरिशंकर राठी, आपसे साझा करेंगे अपनी लेखन यात्रा।
1: किशोरावस्था से ही मैं कहीं न कहीं अपनी भाषा में व्यंग का प्रयोग करता था। हास्य भी मेरे अंदर था और मैं बहुत विनोद किया करता था। जो स्वाभाविक रूप से मेरे व्यंग निकलते थे किसी मुद्दे पर, वो कुछ लोगों ने
2: नमस्कार। आकाशवाणी समाचार करण मकवाणा वाचे छे। मुख्य समाचार। राष्ट्रपति द्रौपदी मुर्मूए कूनो राष्ट्रीय उद्यान की मुलाकात लई प्रोजेक्ट चित्ता की प्रगति की समीक्षा करी। ब्रिक्स सभ्य देशों राष्ट्रीय सुरक्षा सलाहकारों की बे दिवसीय बैठक आज थी नवी दिल्ली में प्रारंभ थशे। ईरान और अमेरिका वच्चे स्विट्जरलैंड बर्जिनस्टॉक में प्रतिनिधिमंडल स्तर की वाटाघाटो। संशोधन और अध्यापन क्षेत्र में कारकिर्दी बनाव मांगता विद्यार्थियों की यूजीसी नेट की परीक्षा आज थी आरंभ थशे। અને ભારતે અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું। સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી। મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ઉદ્યાનના ચિત્તા વ્યવસ્થાપન ક્ષેત્રનો પ્રવાસ કર્યો। અધિકારીઓ દ્વારા તેમને પ્રોજેક્ટની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી। રાષ્ટ્રપતિએ ચિત્તા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી અને પ્રોજેક્ટ ચિત્તા પર પ્રદર્શન નિહાળ્યું। રાષ્ટ્રપતિ શ્યોપુરથી ગ્વાલિયર જવા રવાના થશે અને બાદમાં ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં નવી દિલ્હી પરત ફરશે। ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને ભારતના મહત્વાકાંક્ષી ચિત્તા પુનઃસ્થાપન પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની વૈશ્વિક ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા બદલ વિશ્વભરના લોકોનો આભાર વ્યક્ત કર્યો। સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, યોગ જીવનના તમામ ક્ષેત્રોના લોકોને સુખાકારી અને સારા સ્વાસ્થ્યના સહિયારા પ્રયાસમાં એકસાથે લાવે છે। તેમણે આશા વ્યક્ત કરી કે આ દિવસ આવનારા સમયમાં વધુ લોકોને યોગને તેમના રોજિંદા જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપશે। બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે। સાંભળીએ એક અહેવાલ।
3: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी। प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे। बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे। ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है। इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण। समाचार कक्ष से मैं मृगनैनी पांडे।
2: केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई 62,42,00,000 रूपयाना कथित बैंक छेतरपिंडीना केस में मुंबई स्थित एक पेढ़ीना भागीदारों आवासों अने अन्य स्थलों दरोड़ा पाड़ा। એક નિવેદનમાં સીબીઆઈએ જણાવ્યું કે ઇન્ડિયન બેંકની ફરિયાદ પર 18 જૂને કેસ નોંધાયા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા। આરોપી વ્યક્તિઓએ કથિત રીતે ગુનાહિત કાવતરું ઘડી છેતરપિંડી કરી હતી અને બેંકોને દેવાદારના આંકડા અને અન્ય ખોટી નાણાકીય માહિતી રજૂ કરી લોન મેળવી હતી। દરોડા દરમિયાન તપાસને લગતા ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સે કહ્યું છે કે ઈરાન સાથેની વાટાઘાટો પ્રગતિ પર છે। ગઈકાલથી ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જિનસ્ટોકમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો શરૂ થઈ છે। અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સ, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગર ગાલિબાફ અને વિદેશમંત્રી અબ્બાસ અરાગાશી કરી રહ્યા છે। પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓને ઉકેલવા બંને દેશો વચ્ચે ચર્ચા થશે। શ્રી વાન્સે કહ્યું, વાટાઘાટકારો ચર્ચાને વધુ આગળ વધારી શકે છે। સાંભળીએ એક અહેવાલ।
4: લેક લ્યુર્સન કે નિકટ બર્ગનસ્ટોક રિઝોર્ટ મેં બંધ કમરે મેં હો રહી ઇસ વાર્તા સે પહેલે જેડી વેન્સને કહા કે અબ તક કી બાતચીત કે ઉત્સાહજનક પરિણામ સામને આયે હૈ ઓર આગે ભી પ્રગતિ કી ઉમ્મીદ હૈ। વાર્તા કા મુખ્ય કેન્દ્ર ઈરાન કા પરમાણુ કાર્યક્રમ હૈ। ઇસકે સાથ હી ઇસરાઇલ ઓર લેબનાન કે બીચ યુદ્ધ વિરામ બનાએ રખને સહિત ક્ષેત્રીય સુરક્ષા કે મુદ્દો પર ભી ચર્ચા જારી હૈ। જેડી વેન્સને કહા કી હાલ કે કૂટનીતિક પ્રયાસો સે સકારાત્મક પરિણામ મિલે હૈ ઓર ક્ષેત્ર મેં શાંતિ તથા સ્થિરતા બનાએ રખને કે લિયે અમેરિકા લગાતાર પ્રયાસરત હૈ। સમાચાર કક્ષ સે શક્તિ સિંહ।
2: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા જૂન 2026 સત્રની યુજીસી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા નેટનો આજથી પ્રારંભ થશે. આ પરીક્ષા આગામી 30મી તારીખ સુધી કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં દરરોજ બે પાળીમાં લેવાશે. યુજીસી નેટ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે પાત્રતા અને પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. એનટીએએ ઉમેદવારોને પ્રવેશપત્રમાં બધી પરીક્ષા વિગતો કાળજીપૂર્વક ચકાસવાની અને દિવ્યાંગ ઉમેદવારોને કેન્દ્રોની અગાઉથી મુલાકાત લેવાની સલાહ આપી છે. કેન્દ્રીય માધ્યમિક બોર્ડ સીબીએસઈએ ધોરણ 12ના ગુણ ચકાસણી અને પુનઃમૂલ્યાંકનના પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું છે. બોર્ડના જણાવ્યા અનુસાર 87% વધુ અરજીઓના પરિણામો જાહેર કરાયા છે, જ્યારે બાકીના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરાશે. સીબીએસઈએ વિદ્યાર્થીઓને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. ભારતે ગઈકાલે રોટરડેમમાં અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. ભારત તરફથી જુગરાજસિંહ, અભિષેક અને રાજિંદરસિંહે ગોલ કર્યા. અંતિમ ક્વાર્ટરમાં ભારતે અનેક પેનલ્ટી કોર્નરનો બચાવ કરતી વખતે શ્રેષ્ઠ દેખાવ કરીને વિજય મેળવ્યો. હાર્દિકસિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ફિફા ફૂટબોલ વિશ્વકપની ગ્રુપ એચ મેચમાં આજે ફ્લોરિડામાં કેપ વર્ડે અને યુરુગ્વે વચ્ચેની મેચ 2-2 ડ્રો રહી. આ પરિણામથી ગ્રુપ એચ મેચોના અંતિમ રાઉન્ડમાં બંને ટીમોને 2 પોઈન્ટ મળ્યા છે. હાલ ગ્રુપ જીમાં ન્યૂઝીલેન્ડ અને ઇજિપ્ત વચ્ચે મેચ રમાઈ રહી છે, જ્યારે અર્જેન્ટિનાનો મુકાબલો ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગે ઓસ્ટ્રિયા સામે થશે. દરમિયાન ગ્રુપ જી મેચમાં ગઈકાલે ઈરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ ગોલ રહિત ડ્રોમાં પરિણમી તો

0: એચમાં સ્પેને સાઉદી અરેબિયાને 4 ગોલથી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો. મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ ગઈકાલે રાત્રે માન્ચેસ્ટરમાં આઈસીસી 2020 વિશ્વકપની ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 5 બોલ બાકી રહેતા 4 વિકેટે 161 રન બનાવી મેચ જીતી લીધી. આ મેચ દરમિયાન ભારતીય કપ્તાન હરમનપ્રીત કૌર 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની. હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરુણાચલ પ્રદેશ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 6,550 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવીને 10 લાખ રૂપિયાની લોન અપાતી હોવાના સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા દાવાઓને ફગાવી દીધા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે આ દાવાઓને ભ્રામક ગણાવ્યા છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે 2 ખાનગી કંપની પર ખાદ્ય ઉત્પાદનોના સંદર્ભમાં 100% શબ્દના ઉપયોગ સંબંધિત ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ 1 લાખનો દંડ ફટકાર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના અખબારોમાં રામ મંદિરમાં દાન ચોરી, પ્રધાનમંત્રીએ કરેલ યોગ અને ટ્રમ્પની ઈરાન પર ફરી હુમલાની ધમકી આ સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે, ટ્રસ્ટીઓ કર્મીઓને અયોધ્યા ન છોડવા આદેશ. પીએમ મોદીએ કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો. કહ્યું, યોગ આપણને સૌને જોડે છે અને સાથે લાવે છે. ગુજરાત સમાચાર લખે છે, 50 વર્ષે 30ની યુવાની માટે યોગ શ્રેષ્ઠ, યોગ ગુરુ મોદી. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ઈરાન 60 દિવસમાં માની જાય નહીં તો હોર્મુઝમાં અમે ટોલ વસૂલીશું, ટ્રમ્પ. નવ ગુજરાત પ્રથમ પાને લખે છે, પેપર લીક વિવાદ પછી કડક સુરક્ષા વચ્ચે નીટ પુનઃ પરીક્ષા સફળતાપૂર્વક યોજાય. રામ મંદિર ચોરી, હોદ્દેદારોને અયોધ્યા ન છોડવા આદેશ. ફૂલછાબ લખે છે, મુંબઈમાં મેઘમહેર, ચોમાસું ફરી સક્રિય થયું.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કુન્નૂર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જિન સ્ટોકમાં પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની UGC નેટની પરીક્ષાનો આજથી આરંભ થશે. અને ભારતે અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: आकाशवाणी अहमदाबाद
3: जरूर सुनिएगा बॉम्बे टॉकीज में 27 जून शाम 4 बजे सिर्फ विविध भारती पर.
4: मोहम्मद रफी और लता मंगेशकर के युगल स्वरों में धरती फिल्म का गीत, राजेंद्र कृष्ण की रचना, शंकर जयकिशन की बनाई धुन पर.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

સવારે 9:30 આપ સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે અભિનેતા અમરીશ પુરી પર. ત્યારબાદ 10 આપ સાંભળશો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે તમારા માટે લઈને આવશે ખ્યાતિ પટેલ.

બપોરે 12:05 આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. ત્યારબાદ બપોરે 1 વાગે સુરીલા સફર ત્રિવેણીને આપ માણી શકશો બપોરે 2 વાગે, અને બપોરે 2:35 સદાબહાર નગમે.

રાતે 8 વાગે હવામહલ અંતર્ગત આપ સાંભળશો નાટિકા વો આય ઘર મેં હમારે, જેના લેખક રાજકુમાર દાગ અને નિર્દેશક સત્યેન્દ્ર શરદ. અને ત્યારબાદ રાત્રે 8 વાગ્યા 15 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. છાયાગીતને આપ માણી શકશો રાત્રે 10 વાગે. તો આ રહેશે દિવસભર પ્રસારિત થનારા મહત્ત્વના કાર્યક્રમો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગર શહેરના ચ માર્ગને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાંથી મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ. અમદાવાદમાં રમાઈ રહેલા એવીસી મેન્સ કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપ્યો. જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનો સૌથી નાની વયનો પર્વતારોહક બની ઇતિહાસ સર્જ્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ચ માર્ગને 50 કરોડના ખર્ચે મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે મંજૂરી આપીને ગ્રાન્ટની ફાળવણી કરી છે. શહેરના ચ માર્ગને મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે ગાંધીનગરના ધારાસભ્ય રીટા પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ અંગેની રજૂઆત કરી હતી. જે રજૂઆતને સ્વીકારીને તેને વિકસાવવા માટેની મંજૂરી આપી હતી તેમ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું.
1: ગાંધીનગર શહેરના ચ રોડને બ્યુટીફિકેશનની સાથે આધુનિક રોડ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરેલી હતી ત્યારે આ ચ રોડને આધુનિક રીતે વિકસાવવા માટે મંજૂરી આપેલ છે. ચ 0 થી ચ 7 સુધી આ ચ રોડને વિકસાવવા માટે ₹50 કરોડ જેટલી ફાળવણી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે યોજાશે. રાજ્યમાં આવતીકાલથી 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનું રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આજે યોજાશે, જેમાં રજૂઆત કરતાઓ આજે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સ્વાગત ઓનલાઈનના નિવારણ ઉકેલ માટે માર્ગદર્શન આપશે. દેશની સાથે રાજ્યભરમાં ગઈકાલે નીટની ફેર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યભરમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં યોજાયેલી આ પરીક્ષા માટે 79,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિદ્યાર્થીઓને જીવવિજ્ઞાનનું પેપર સહેલું, જ્યારે ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર અઘરું લાગ્યું હોવાનું

0: સુરત ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ કહ્યું હતું.
1: પેપર અચ્છા થા ઓર પહેલી બાર સે દૂસરી બાર કી એક્ઝામ મે પેપર થોડા હાર્ડ થા.
2: સિમિલર ટાઈપ કા થા, ઉતના જ્યાદા કુછ ફરક નહીં થા. પહેલે સે મતલબ ટાઈમ મિલા જ્યાદા પ્રિપેરેશન કરને કે તો ઓર અચ્છા હુઆ. પહેલે મેરા ફોકસ યે થા કે મેરે માર્ક્સ પિછલી બાર સે જે મેરી ગલતી હુઈ થી વો અભી ના હો ઓર મેરે અચ્છે સે અચ્છે માર્ક્સ આ સકે.
3: બાયોલોજી ઇઝી લગા, બાકી ફિઝિક્સ તો ટફ હી લગા. પિછલા પેપર ઇસસે ઇઝી થા, તો યે બાર કા કહે સકતે હૈ મોડરેટ થા.
0: અમદાવાદના વસ્ત્રાલમાંથી મોટા પ્રમાણમાં નશાકારક પદાર્થ જપ્ત કરાયો છે. સ્પાનયાર્ડમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આઈએન ઘાસુરે જણાવ્યું હતું કે બે વ્યક્તિઓ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા હતા, જેની 150 ગ્રામ કરતાં વધુ નશાકારક પદાર્થ સાથે ધરપકડ કરાઈ છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
4: प्राइमरी इंक्वायरी में ये पता चला है कि ये जो मोंटू ठक्कर है उसका एक दोस्त है, वो भी स्पा का ओनर है, पवन नाम है उसका. ये पवन और मोंटू ठक्कर दोनों स्पा चला रहे हैं, तो इनको क्या स्पा में अपने कस्टमर को ये ड्रग्स वगैरह की सप्लाई करने का सुझाव आया था. इसीलिए इन्होंने किसी अपने फ्रेंड्स के तहत एक बालोतरा राजस्थान के अंदर संपर्क किया था, और बालोतरा राजस्थान से करण राम करके एक वॉन्टेड एक्टिविस्ट है, उसके पास से ये जाके ये अपना एनडीपीएस ड्रग्स वगैरह लाके उसे एक छोटी जिपर में पैक करके अपने कस्टमरों को सप्लाई कर दिया.
0: અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન નજીક આવેલા ગલીસિમરો ગામની સીમમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ગાંજાના 54 છોડ ઝડપી પાડ્યા છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ માહિતી આપી રહ્યા છે અરવલ્લી જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા.
5: અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે. એક આરોપી રામાભાઈ ઓજા, જેનું પોતાનું આ માલિકીનું જગ્યા છે, એને અમે અરેસ્ટ કર્યો છે. આનો ઉપયોગ શું કરવાનો હતો, બિયારણ ક્યાંથી લાવેલો, એ બાબતે અમે આગળની કાર્યવાહી તપાસમાં કરી રહ્યા છીએ.
0: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા જૂન 2026 સત્રની યુજીસી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એનઈટીનો રાજ્ય સહિત દેશભરના પરીક્ષા કેન્દ્રો ખાતે આજથી પ્રારંભ થશે. આ પરીક્ષા આગામી 30મી તારીખ સુધી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં દરરોજ 2 પાળીમાં લેવાશે. યુજીસી નીટ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે પાત્રતા અને પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. એનટીએ ઉમેદવારોના પ્રવેશપત્રમાં બધી પરીક્ષા વિગતો કાળજીપૂર્વક ચકાસવાની અને દિવ્યાંગ ઉમેદવારોને કેન્દ્રોની અગાઉથી મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abd ફોલો કરશો. રાજ્યમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે મડસ્કે 4 વાગ્યા સુધીમાં સાવરકુંડલા, બારડોલી, દેતરોજ, રામપુરા સહિતના 6 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ઉકળાટ અને બફારાની પણ સંભાવના છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી. જામનગર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી. યોગા ફોર હેલ્ધી એન્જિંગ થીમને કેન્દ્રમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહભાગી બની યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હોવાનું મંત્રી રીવાબા જાડેજાએ કહ્યું હતું.
6: જામનગર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી તેમજ સર્વે બંધુ ભગીનીઓ દ્વારા આ યોગ દિવસે જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આ યોગ દિવસની થીમ પણ યોગ થ્રુ હેલ્ધી એજિંગ, એટલે કે જે રીતે શરીર અને મનનું મિલન એને આપણે યોગ કહીએ છીએ, એવી જ રીતના આવનારા સમયમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ સમગ્ર વિશ્વએ જ્યારે ભારતની આ પ્રણાલીને સ્વીકારી છે અને યોગ દિવસની ખૂબ સરસ ઉજવણી જામનગર જિલ્લા અને મહાનગરમાં કરવામાં આવી અને જેમાં ખૂબ સરસ બધા લોકોએ પાર્ટિસિપેશન કર્યું.
0: ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી સિહોર નંદ ફાર્મ ખાતે કરવામાં આવી હતી, જેમાં 50થી વધુ સગર્ભા માતાઓએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગાસન કર્યા હતા. આ સાથે જ ભાવનગરના ઐતિહાસિક બોરતળાવ ખાતે આયોજિત વિશેષ આઇકોનિક યોગ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભરૂચ જિલ્લા

0: કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીએનએફસી ખાતે આયોજન કરવામાં આવ્યું. યોગ ફોર હેલ્ધી એન્જિંગની થીમ સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના સચિવ શ્રીમતી પી ભારતીની હાજરીમાં કરવામાં આવી. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ચાલી રહેલા એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ ટુર્નામેન્ટમાં યજમાન ભારતે સતત બીજી જીત નોંધાવી છે. પૂર્યાની મહત્વપૂર્ણ મેચમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપી ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે. આ જીત સાથે ભારતે પુલ એમાં 2 મેચમાંથી 2 જીત મેળવી કુલ 6 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન બનાવ્યું છે. ભારતનો સેટ રેશિયો પોઈન્ટ રેશિયો પણ અન્ય તમામ ટીમો કરતા શ્રેષ્ઠ રહ્યો છે, જે ટીમના સર્વાંગી પ્રદર્શનની સાબિતી આપે છે. જામનગર શહેરના બાળ પર્વતારોહક વિહાન ચેતરિયાએ હિમાચલ પ્રદેશના કુલુ મનાલે વિસ્તારમાં આવેલા ફ્રેન્ડશીપ શિખરનું આરોહણ કરીને દેશ તેમજ જામનગરનું ગૌરવ વધાર્યું છે. 5,289 મીટરની ઊંચાઈ ધરાવતા ફ્રેન્ડશીપ શિખરને સર કરનાર વિહાન ભારતનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો છે. બાળ પર્વતારોહક ક્ષેત્રે સતત નવી સિંધિઓ હાંસલ કરીને તે અન્ય બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ ગઈકાલે ભાવનગર ખાતે યોજાયેલી મેચમાં ઉત્તરાખંડની કોર્બેટ એફસીની ટીમે ગોવાની પોંડા ફૂટબોલરની ટીમને 6-1 માત આપી હતી, જ્યારે ગ્રુપ એમાંથી કોર્બેટ એફસી અને મધ્યપ્રદેશની બિલ્ડ અપ સ્પોર્ટ્સની ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થયેલ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગર શહેરના 6 માર્ગને રોડ મોડેલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાંથી મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓ માટે યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ. અમદાવાદમાં રમાઈ રહેલા એવીસી મેન્સ કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપ્યો. જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનો સૌથી નાની વયનો પર્વતારોહક બનીને ઇતિહાસ સર્જ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
1: આપ સાંભળી રહ્યા હતા આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: दिन बदल जाते हैं। आप सांभळी रह्या हता कार्यक्रम आज के फनकार, जे केंद्रित हतो अभिनेता अमरीश पुरी पर। हवे सांभळीए प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था।
1: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था।
2: नमस्ते श्रोताओ, अनुरूप विवाह द्वारा संचालित आ श्रृंखला मा आपनो फरी एकवार स्वागत छे। આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ। નમસ્તે ગૌરીબેન।
3: નમસ્તે શ્રોતાઓ।
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ। અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ। શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી। તમે જયારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો। તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો।
2: બરાબર, હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે। પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા। તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે।
2: બરાબર।
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ। સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા, ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે।
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું।
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા। 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com।
2: અને ગૌરીબેન, કોઈએ દસ્તા

0: દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
1: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે, તમારી ઓળખ ગોપનીય રહેશે.
0: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
1: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
0: અચ્છા.
1: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
0: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
1: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
0: અચ્છા.
1: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
0: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
1: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
5: Fantastic fun for family.
6: 101.1 MHz Surat FM.
4: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલિયન 101.1 સુરત FM. સમય થઈ ગયો છે આપના ચાહિતા અને માનીતા ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગનો, અને તે આજે તમારા માટે લઈને આવી રહ્યા છે ખ્યાતિ પટેલ.

0: Hello,
1: Surat FM speaking. Kaun bol raha ho?
2: Hello, Kimchu.
3: Hello, Surat FM speaking.
0: 101.1 MHz, Surat FM.
4: सूरत एफएम।
2: हाँ जी, सूरत एफएम स्पीकिंग, कौन बोलो छो आप?
4: कनु भाई बोलो, गोलीवाड़ा पाटन जोड़ी।
2: शू करे छे कनु भाई?
4: पानी वाड़ी, 5 बजे में लाइट आवे वेली।
2: बराबर, એટલે સવાર માં વેલ્લું જવું પડે ખેતર એમ ને?
4: હા, ખેતર જોડમો જ છે બધું, બસ 1 વાગે લાઈટ જાય
2: ત્યાં સુધી હવે કનુભાઈ ખેતર એમ ને?
4: હા, એટલે કે પાયે જવાનું।
2: બહુ પવન વાય છે એવું લાગે છે તમે ખુલ્લા મોમાં।
4: પવન બહુ છે
2: હે ને, તો થોડો સુરત બાજુ મોકલી દો।
4: મોકલી દી હોય,
2: કારણ કે રાહત થાય ને થોડી ગરમીમાં પવન હોય તો।
4: હા, સાચી વાત છે।
2: કેટલું સરસ આમ ખેતરમાં ઉભો હોય ને, આખું ખેતર દેખાય ને એમાં આટલો સરસ પવન આવતો હોય।
4: પવન આવે ખુલ્લું ખરું મેડમ, હા મજા આવી જાય।
2: તે તમે પાણી વાળ્યું છે ખેતરમાં, તે શું રોપ્યું છે?
4: કપાસ કવાયો છે, પાક આવે છે ભાદરમાં મહિનામાંથી, દિવાળી પર બધું થઈ જાય કમ્પ્લીટ બધું।
2: પણ મન તો લાગે ખેડૂત ને ક્યાંક કામ ઓછું થાય, એક પછી એક કામ ચાલુ જ હોય।
4: ચાલુ રે મેડમ,
2: પાછું પશુપાલન નું એ કામ હશે ને?
4: ના બેસો નહીં રાખતા અમે।
2: પાક સારો છે કે નહીં આ વખતે?
4: વરસાદ પડે તો પાછું ગાઢવું પડે પાણી ને
2: માપનો વરસાદ પડે તો વાંધો નથી।

0: હા તો વધો નહીં.
1: કનુભાઈ ને જીવનમાં બધી બાબતમાં આ વસ્તુ લાગુ પડે, બધું માપસરનું હારું,
0: માપસરનું હારું
1: હે ને, ની વધારે ની ઓછું.
0: સાચી વાત છે.
1: ચલો કનુભાઈ તો બોલો, ગીત કયું સંભળાવો આજે સુરત એફએમ પર?
0: દિલવાલે દુલ્હનિયા નું વપરાજો, તુજે દેખા તુજે જાના સનમ.
1: બરાબર, તો તમારે દુલ્હનિયા આવી ગઈ છે ને?
0: આઈ ગઈ, આઈ કઈ નઈ આયા,
1: કઈ નઈ આઈ ગઈ.
0: દુલ્હન નહી લાવવા, હવે છોકરો દુલ્હન લાવવાની થી હાલતો, હવે છોકરાની વહુ જોઈ ને.
1: બરાબર છે, ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત. સાંભળતા જ સુરત એફએમ
0: આવજો મેડમ,
1: આવજો.

0: હેલો
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
0: દીપકભાઈ વાણી બોલું.
1: ક્યાંથી બોલો દીપકભાઈ?
0: સુરત થી બોલું મેડમ.
1: હા જી, સુરત તો બહુ મોટું, પણ તમે કયા વિસ્તારમાંથી બોલો?
0: મંબાગઢ.
1: બોલો, શું કરો છો તમે?
0: મેડમ હેન્ડમેડ કરું છું, સાડીમાં આવે ને.
1: તો તમને કોને શીખવાડેલું આ કામ?
0: મેડમ શું છે કે મારો ભાઈબંધ કામ કરતો હતો ને, તો એની જોડે બે કલાક બે નો શીખી ગયો.
1: તો એ દોસ્તાર હજુ તમારી સાથે કામ કરે છે?
0: હા, એ કામ કરે છે, પણ અલગ અલગ છે. એ બીજે કામ કરે, હું બીજે કામ કરું.
1: પણ મળવાનું થાય છે કે નહીં એ દોસ્તારને?
0: ના, મળવાનું થાય ને.
1: કેટલા વર્ષોથી ફ્રેન્ડશિપ છે તમારી?
0: મારે લગભગ 6-7 વર્ષ થઈ ગયા.
1: બરાબર. તો મુકેશભાઈની કઈ વાત તમને બહુ ગમી આજ સુધીમાં?
0: આમ તો બધી વાત એની ગમે, આ એકબીજાની વાતો શેર કરી એટલે સારી જ લાગે ને મેડમ. આપણે એના કામમાં આવીએ, આપણા કામમાં આવે તો ભાઈબંધી સારી કહેવાય. એનો કોઈ મતલબ નથી. ભાઈબંધો તો ઘણા મળે છે, પણ જે દિલથી ચાવવા વાળું એ હોય ને તો સારું લાગે, એને ભાઈબંધ કહેવાય.
1: સાચું સાચું. સુખમાં બધા આવીને ઉભા રે, દુઃખમાં આવીને ઉભા રે, એ સાચો દોસ્તાર.
0: હા, એ સાચી જો.
1: ચાલો તો આ વાત ઉપર ગીત કયું સાંભળવાના આજે સુરત એફએમ પર?
0: વિદાય પિક્ચર નું ગીત છે, કામ રહેશે સવા બરા છે સેવાનું.
1: તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત, સાંભળતા જ સુરત એફએમ આવજો.
0: ઓકે મેડમ, આવજો.

0: हेलो।
1: हेलो।
0: हाँ, सूरत एफएम।
1: हाँ
0: हेलो,
1: जी, सूरत एफएम स्पीकिंग। कौन बोलो?
0: मैं अंजना बोलू, मारा गीत सांभळवू छे।
1: बोलो अंजना, हमरा બારડોલી છો કે સુરત?
0: હા, બારડોલી તમે ઓળખી ક્યાં?
1: ઓળખી જ જઈએ
0: બરાબર,
1: ને ભાઈ અંજના બેન ને, તો અમે અંજના બેન બારડોલી વાળા અને જેનું પિયર છે સુરત, બરાબર ને?
0: હા બરાબર, કે આવી લે બે દાડા જેવું રે, પણ અચાનક મારો દાંતમાં દુખતું થઈ ગયું તો મારે રિટર્ન આવી જવું પડ્યું,
1: તો હવે પછી પાછો ક્યારે આવવાના સુરત?
0: ને હવે સાસુમાની તબિયત ખરાબ થઈ ગઈ છે, ઉઠાય નહીં, વ્હીલચેર પર બધું કરાવવું પડે।
1: એટલે હવે તમારે પેલું ત્યાં વધારે ધ્યાન આપવું પડે કે?
0: હા, સાસુમાની પાછળ કેવું થઈ ગયું, પક્ષી થઈ ગયું, પેરાલિસ, ચાલી નહીં શકે।
1: પણ હવે અંજનાબેન એમના પગ બની ગયા છે ને એમને? અંજનાબેન બરાબર સેવા કરે છે સાસુમાની.
0: હા બરાબર,
1: અને બોલો બીજું, હમણાં શું કરો છો?
0: રસોઈની તૈયારી કરીએ, ચા પાણી નાસ્તા કરવા, જમવાનું શું બનાવવાનું, પછી જમવાની તૈયારી કરીએ, બે સાત તો બને જાય।
1: અને એમ પણ છે ને, આપણે ઘરમાં કેવું હોય, એક પછી એક કામ ચાલ્યા જ કરે હે ને?
0: અરે નહીં, દેખાનું તો નામ નહીં લેવાનું, હવાની હાંડી પડી જાય તો કામ પૂરું નહીં થાય।
1: મને તો એવું લાગે છે અત્યારે પણ તમે કઈ કામ કરતા કરતા જ વાત કરો છો.

0: હા તો વાત તો ખોટું છે.
1: હા, એટલે વચ્ચે વચ્ચે મેં કોઈ અવાજ કેમ આવે છે?
0: હા
1: બરાબર,
0: કામ તો કરવાનું કરવાનું.
1: હાજી હાજી, તો બોલો પછી ગીત કયું સંભળાવો છે સુરત FM પર?
0: ચલો અક્ષય
1: તુજકો ના દેખું તો. ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદનું આ ગીત. સાંભળતા જ સુરત FM આવજો.
0: ઓકે આવજો.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार, थई जाओ सवार सुरीला समयनी पाखो पर, करिए गुजरा हुआ जमानानी सुरीली सफर
1: सोमवार थी शुक्रवार
0: सांजे 6 कलाके
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
3: हेलो
4: हेलो सूरत एफएम स्पीकिंग, कौन बोलो?
3: राम भाई बागाला आसपास गोराड्रा।
4: बोलो राम भाई, केम छो?
3: बस हारू हारू, माताजी ने लीला ले ने खावानू
4: घेर ने जे घेर खाए ने तबियत तो हारी ज रही।
3: हाँ बड़ी रीते हारू हारू, कोई तकलीफ जेव कई छे नहीं, बधे सारू छे। चाइला करे तो जीवन नी सहेली चाइला करे, बस शांति थी। आपने कम बोला गालू जाते आपने जीवन चालू जे।
4: हाँ जी हाँ, धीरे धीरे ઉતાર ચડાવ આવે તો હવે જીવન નો એક ભાગ છે,
3: એ તો નિયમ જ છે કે રાત પડે દિવસ પડે, શરીરમાં ઉતાર ચડાવ આવશે જ નહીં।
4: હા, સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ,
3: બેઠે ચાલુ રાખવાનું, એમ ચાલુ જ રહેશે એમ। 100% કોઈ સુખી છે નહીં એમ,
4: તમારી સંતોષ હોવો જોઈએ આપણને આપણા જીવન થી।
3: ભગવાન ને એજ પ્રાર્થના, લાખો રૂપિયા નહીં ચાલે, મારું પરિવાર નું તંત્ર ચાલે એટલું તો આપજો, બસ એજ નિયમ છે મારો। આપણે સત્સંગી માણસ, પરિવાર માં કઈ નહીં, આ બધા બે છોકરી એક છોકરો, મારી ઘર વાલી નો હું, અમે 5 જણા, બધાને મેરેજ થઈ ગયા છે, છોકરાઓનું હજુ બાકી છે, પણ જોઈએ હવે હું છે હું નહીં,
4: બધું લખાયેલું જ હોય તે સમય થઈ જાય।
3: હા બસ, એ તો ભગવાન બધાની શક્તિ લખેલી જ છે, તારી જોરી બનાવેલી પણ ચકમવારી બને એમ,
4: કોઈને વહેલું મળે કોઈને મોડું મળે। ચાલો બોલો, તમને કયું ગીત સંભળાવો આજે સુરત એફએમ પર?
3: આજે ગીત સંભળાવો સજના નું, અચ્છા તો હમ ચલતે
4: પણ આપણે તો હવે પછી 15 દિવસ પછી જ મળશું, પાછો ફોન નહીં કરતા આવતા રવિવારે।
3: 15 દિવસ
4: બરાબર, ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત, સાંભળતા જ સુરત એફએમ,
3: ચલો રામ રામ
4: આવજો।
5: અચ્છા તો હમ ચલતે હૈ

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોઉં બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36209
1: 0261-22-36209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.
4: 101.9

0: हेलो।
1: हेलो।
0: सूरत एफएम
1: हाँ जी, सूरत एफएम स्पीकिंग। कौन बोलो,
0: बोलूँ
1: क्या थी, बोलो।
0: डायमंड में जॉब करी है। परिवार में मैं छू, मारी वाइफ है, मम्मी है, पप्पा है, मारो नानो छोकरो है।
1: भणे छे दीकरो,
0: ना हजी तो 11 महीना नो छे, आवता महीना ની 12 તારીખે પહેલું વર્ષ પૂરું થશે।
1: તો ફર્સ્ટ બર્થડે ઉજવવાના હશો ને,
0: હા ઉજવવાના જ ને,
1: તો શું પ્લાનિંગ કર્યું છે એના માટે?
0: કઈ નઈ, આપણે ફેમિલી માં ઉજવવાના છે।
1: આપણે નાના હોઈએ ત્યારે જે બધું સેલિબ્રેશન કરીએ ને, તો મોટા થઈને એ લોકોને કેટલું ગમે ફોટા ને બધું જોવાનું, નહીં?
0: હા ગમે જ ને, બસ ક્રિકેટર બનાવવાની તૈયારી ચાલુ છે।
1: હજુ તો 1 વર્ષનો થયો, ક્યાં ક્રિકેટર બનાવો છો, પહેલાં રમવા તો દો એને।
0: હમણાંથી એને ટ્રેનિંગ આપવી પડે ને,
1: એટલે એવું લાગે છે કે ઈશ્વરભાઈને ક્રિકેટર બનવું હતું પહેલાં।
0: મારે બી ક્રિકેટર જ બન્યું, હા એટલે મારું સપનું મારો છોકરો જ પૂર્ણ કરશે।
1: હા જી, હા જી, પણ કદાચ ન થાય તો એ કઈ અફસોસ નહીં રાખવાનો,
0: ના ના અફસોસ તો કઈ નથી,
1: હા ને, પ્રયત્ન કરી શકાય, પણ પછી કદાચ મોટો થઈને એનો વિષય, એની રુચિ અલગ થાય તો આપણે એને સ્વીકારવું પડે।
0: હા હા, એ તો જે કરે છે, પણ આપણી ઈચ્છા ક્રિકેટર બનવાની,
1: હા ઈચ્છા વ્યક્ત કરી શકાય આપણાથી,
0: પછી તો એને જે કરવું હોય,
1: હા
0: તો કઈ રીતે એની ઈચ્છા।
1: ચાલો તો બોલો ઈશ્વરભાઈ, ગીત કયું સંભળાવું સુરત એફએમ પર? ઓકે, ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત, સાંભળતા જ સુરત એફએમ આવજો।
0: હા।

0: हेलो
1: हेलो।
0: एफएम रेडियो,
1: हाँ जी, सूरत एफएम स्पीकिंग। कौन बोलो? पर
0: आपने नौसारी वाला ना जी
1: नाम तो बोलो।
0: मावळ्यान दर्शील रुस्तम बड़ा।
1: બોલો, કેમ છો? મજામાં?
0: હા મજામાં,
1: ને શું કરો છો હમણાં?
0: અત્યારે માં ભણવાનું કામ ચાલે છે,
1: કયા ધોરણમાં ભણો છો?
0: 10th માં।
1: તો સ્કૂલ ટ્યુશન બધું ચાલુ ને હવે તો?
0: હા હવે ચાલુ।
1: દર્શીલ, બરાબર મહેનત કરજો 10માં,
0: હા
1: તો ધાર્યું પરિણામ મળે ને સારું।
0: હા,
1: અને આગળ જઈને શું વિચાર્યું છે? કોમર્સ, આર્ટ, સાયન્સ?
0: કોમર્સ એટલે
1: ચાલો સરસ, એટલે તો તમને ખબર છે કે આગળ તમારે શું કરવાનું છે। કયો વિષય બહુ ગમે?
0: ગુજરાતી
1: જે ગમતો વિષય હોય ને તો ફટાફટ થઈ જાય, પણ ઓછો ગમતો હોય ને તેમાં વધારે મહેનત કરજો। ચાલો, તો ઓલ ધ બેસ્ટ તમને 10માની તૈયારી માટે। અને ગીત કયું સંભળાવું તમને?
0: સાજન કી આંખો અભિયાન હે ને વો।
1: ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત, સાંભળતા જ સુરત એફએમ આવજો
0: આવજો।

0: હેલો.
1: હા જી, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
0: સુરત કતારગામ, મથુરભાઈ.
1: કેમ છો મથુરભાઈ?
0: ભગવાનની મહેરબાની છે, અમે બધા મજામાં છીએ. સૌરાષ્ટ્ર ભાવનગર ની બાજુમાં મવા તાલુકાના વતની છીએ અને સુરત કતારગામ વિસ્તારમાં રહીએ છીએ.
1: કેટલા વર્ષોથી છો સુરતમાં?
0: અહીંયા લગભગ 15 વર્ષ સુરતમાં છે. અરે, એક છોકરો છે, ચાર છોકરીઓ છે. છોકરાને અહીંયા બે, એક છોકરો અને બે છોકરીઓ છે, અને ચારે છોકરીઓને એક ઉભો છોકરા છે. બધું કામ ફિક્સ 70 વર્ષ થયા છે મારા, અને હવેનો જે સમય છે પ્રભુને શરણે ધરીએ છીએ.
1: એટલે આખું જીવન બહુ કામ કર્યું, હવે પ્રભુ કાર્ય કરવાની ઈચ્છા છે. હા ને, ચાલો સરસ. તો સ્વાસ્થ્ય કેવું રહે છે? તબિયત સારી રહી છે ને?
0: બસ બસ, એકદમ.
1: તે દીકરા દીકરી બધા સુરતમાં જ છે?
0: છોકરી બધી સુરતમાં જ, હમણાં બધી જ આવે, કારણ કે બધી નજીક નજીક જ છે. 7-8 દિવસે આવે, 7-8 દિવસે હું ભગવાનની સેવા માટે ફૂલ આંકડો ધતુરો લેવા જાવ, ત્યાં રસ્તામાં ઢુંઈને મળતો આવું. સાવ નજીક જ છે, બધી આજુબાજુમાં છે, કિલોમીટરમાં છે, કોઈ સામે રોડ વટીને સાવ નજીક 10 મિનિટ ના રસ્તામાં છે.
1: તો સારું કહેવાય.
0: હા,
1: તો બોલો.
0: એક ઓલો, અરે ઓલો રામચંદ્ર કહે ગયે શિયા છે એસા ગલજુ ગાયેગા, એ હા બોલું.
1: સારું, તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત. સાંભળતા જ સુરત એફએમ આવજો.
0: આવજો
2: ભૈયા. આજ તો હમ તુમે એક નયે જમાને કી કથા સુનાએંગે.
3: અરે બાબા, કિસી ભી જમાને કી સુનાઓ.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: ફ્રેન્ડ્સ, આજના ફોનિંગ કાર્યક્રમ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આપે જે ગીતોની મજા માણી તેની સોંગ ડિટેલ આ મુજબ છે. સૌથી પહેલું ગીત હતું લતા મંગેશકર અને કુમાર સાનુના અવાજમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મથી. આનંદ બક્ષીના શબ્દોને સંગીતથી સજાવ્યા હતા જતીન લલિતે. ત્યાર પછી આપે સાંભળ્યું બિદાય ફિલ્મનું ગીત, સ્વર કિશોર કુમાર, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી. ત્યારબાદ આપે સાંભળ્યું ઉદિત નારાયણ અને સુનિધિ ચૌહાણના અવાજમાં જાનવર ફિલ્મનું ગીત. સમીરના શબ્દો સાથે હતું આનંદ મિલિનનું સંગીત. ત્યારબાદ આપે માણ્યું લતા મંગેશકર અને કિશોર કુમારના અવાજમાં આન મિલો સજના ફિલ્મનું ગીત. આનંદ બક્ષીના શબ્દો સાથે હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ત્યારબાદ આપે સાંભળ્યું રોકસ્ટાર ફિલ્મનું ગીત. ગાયક કલાકારો એઆર રહેમાન, જાવેદ અલી અને મોહિત ચૌહાણ, સંગીતકાર એઆર રહેમાન, ગીતકાર ઇરશાદ કામિલ. ત્યાર પછીનું ગીત હતું એસપી બાલાસુબ્રમણ્યમ અને અલકા યાજ્ઞિકના અવાજમાં સાજન ફિલ્મથી. ગીત લખ્યું સમીરે, સંગીત હતું નદીમ શ્રવણનું. અને સૌથી છેલ્લું ગીત હતું મહેન્દ્ર કપૂર અને સાથી કલાકારોના અવાજમાં ગોપી ફિલ્મથી. શબ્દરચના રાજેન્દ્ર કિશનની, સંગીત કલ્યાણજી આનંદજીનું. તો સાંભળતા રહેજો 101.1 સુરત એફએમ, ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
3: ખ્યાતિ પટેલ દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે.
4: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
1: 101.1 MHz.
3: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓન્લી ઓન 101.1 સુરત એફએમ. કંટીલી ઝાડીઓ પર ઠરી હુઈ બુંદોને બસ યહી બતાયા હૈ. કંટીલી ઝાડીઓ પર ઠરી હુઈ બુંદોને બસ યહી બતાયા હૈ, પત્તોને સાથ છોડા તો ક્યા, કુદરતને તુજે મોતીઓ સે સજાયા હૈ. અને એના માટે જ મિત્રો, કદાચ એવું પણ કહી શકાય કે ખુશ રહેને કે લીએ યે ભી એક તરીકા અજમાયા કર, ખુશ રહેને કે લીએ યે ભી એક તરીકા અજમાયા કર, જબ ભી હો બારિશ તો થોડા ભીગ જાયા કર. અને આ જ વાતો સાથે હું વિરલ સ્વાગત કરું છું આપ સૌનું કાર્યક્રમ સુરતી સિઝલરમાં. માહિતી અને મનોરંજનનો આ કાર્યક્રમ જેમાં શરૂ કરીએ સંગીતની સફર આ ગીતની સાથે.

0: પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ આ ફિલ્મના ગીતને આપે માણ્યું લાભ ઝંઝુઆના સ્વરમાં, મ્યુઝિક પ્રીતમનું અને લિરિક્સ મયુર પુરીના.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
4: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
0: યસ ફ્રેન્ડ્સ, ફાઇનલી આજે એવું થયું કે બે વખત અડધી રાત્રે વરસાદ આવ્યા પછી આજે સવારમાં એણે એની સવારી લાવી દીધી. કેટલીય જગ્યાએ મન મૂકીને વરસ્યો અને વાતાવરણ પણ જાણે કે મોસમ એવો બદલાયો છે, બસ કાળા કાળા દિબાંગ વાદળો છાયા છે અને જાણે કે એક પોતાનું એક અનુમાન આપે છે, કહે છે કે બસ હવે હું વરસવાનો છું. અને જેની તો આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે ગરમીમાં કદાચ હેરાન પણ એટલા થયા છે, ગરમીથી આપણે કદાચ પરેશાન પણ એવા થયા છે. અને એટલા માટે જ્યારે આવો શરૂમાં આવો મોસમ થાય, વરસાદ પડવા જેવું લાગે અને વરસાદ વરસે ત્યારે ખૂબ મજા આવે અને આવું વાતાવરણ માણવાનું પણ ખૂબ ગમે. અને એની સાથે સુરત FM હોય અને સુરત FMમાં સુરતી સિઝલર્સમાં સરસ મજાના ગીતો પ્લે થતા હોય અને એમાં પણ આવી રહ્યું હોય આ એક સરસ મજાનું ગીત, તો એને તો સાંભળવું જ જોઈએ.

0: જોધા અકબર આ ફિલ્મના ગીતને આપે માણ્યું સોનુ નિગમ અને મધુશ્રીના સ્વરમાં, જેમાં જાવેદ અખ્તરની ગીત રચનાને સુંદર મજાના સંગીતથી સજાવી હતી એ આર રહેમાને.
1: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
2: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
1: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
2: તો પછી સાચો નંબર
1: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
2: તમે તો બચાવી લીધો દીદી.
1: કામથી નહીં
2: કરું છું. આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
0: આજે 22 જૂન એટલે કે વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ડે. 22 જૂન 2017 રોજ પહેલીવાર વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વરસાવન દિવસ એટલે કે આ વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ડે વરસાદી જંગલો અને તેમાં રહેતી તમામ જૈવિક પ્રજાતિઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવાય છે. અને આ ડેનો ઉદ્દેશ્ય લોકોને વરસાદી જંગલો વિશે વધુ જાણકારી આપવા તેમજ આવનારી પેઢીઓ માટે જંગલનું રક્ષણ અને જાળવણી માટે પ્રોત્સાહિત કરવાનો છે. કારણ જંગલોના નાશ અને આબોહવા પરિવર્તનને કારણે વરસાદી જંગલો અદૃશ્ય થઈ રહ્યા છે અને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની સમૃદ્ધિ વિવિધતા પર જોખમ સર્જાયું છે. વર્ષાવન એવા જંગલો છે જે સામાન્ય કરતાં વધુ વરસાદ લાવે છે અને આ ડે આપણને યાદ અપાવે છે કે વરસાદી જંગલોનું સંરક્ષણ આપણા પર્યાવરણ અને ભવિષ્ય માટે કેટલું મહત્ત્વનું છે. આપણે સૌએ સાથે મળીને વરસાદી જંગલોના રક્ષણ માટે કામ કરવું જોઈએ, જેથી ભાવિ પેઢીઓ પણ તેનો લાભ લઈ શકે અને સ્વસ્થ વાતાવરણમાં જીવી શકે.

0: શ્રેયા ઘોષાલના સ્વરમાં આપે માણ્યું લાપતા લેડીઝ ફિલ્મનું આ ગીત, જેમાં મ્યુઝિક હતું રામ સંપતનું અને લિરિક્સ સ્વાનંદ કિરકિરેના.
1: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: Fantastic fun for family.
1: 101.1 MHz. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી અને વર્ષોથી કદાચ જોઈએ છીએ અને આ વખતે પણ જોઈએ છીએ કે એક જ શહેરમાં જ્યારે વરસાદ પડતો હોય તો અમુક જગ્યાએ પડે અને અમુક જગ્યાએ ના પડે. હવે આ બધી વાતાવરણની વિષમતા પર્યાવરણમાં થયેલી ખાના ખરાબી દર્શાવે છે અને આનું સીધું પરિણામ એટલે ગ્લોબલ વોર્મિંગ, કે જે આપણે હમણાં જ આ ગરમીને માણી જાણી એ જ ગ્લોબલ વોર્મિંગ. અને આ ગ્લોબલ વોર્મિંગમાંથી આપણને બચાવતા વૃક્ષો, હકીકતમાં તો આ વૃક્ષોના નિકંદન અને સિમેન્ટ કોન્ક્રીટના આપણે વધારી રહેલ આ જંગલો જ ગ્લોબલ વોર્મિંગને વધારવામાં આગળ પડતા છે. અને છતાં વૃક્ષો જ એમાં એની સામે લડવામાં આપણને સાથ પણ આપે છે. કેટલાય લોકો દ્વારા ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ કદાચ પટાંગણમાં રહેલા વૃક્ષો જ શોષી લે છે. તો જ્યારે આ જંગલોમાં આટલા બધા વૃક્ષો હોય તો એ કેટલા બધા કાર્બન ડાયોક્સાઇડને શોષી અને આ વાતાવરણની અને પર્યાવરણની જે સમતુલા છે એને જાળવવામાં મદદ કરે છે. તો આપણે પણ આજના આ વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ડેના દિવસે એ સેલિબ્રેટ કરતા કદાચ પૂરેપૂરી રીતે નહીં તો પણ આ વૃક્ષોને બચાવીને એમાં કંઈક થોડે ઘણે અંશે સહભાગી બનીએ.

0: અરિજિત સિંઘના વોઇસમાં આપે માણ્યું એનિમલ ફિલ્મનું આ ગીત, જેમાં મ્યુઝિક હતું શ્રેયાશ પુરનિકનું અને લિરિક્સ સિદ્ધાર્થ ગરિમાના.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સુરત FM પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર. થઈ જાઉં સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
4: સોમવાર થી શુક્રવાર
3: સાંજે 6 કલાકે
5: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
6: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
0: હા, વાત યોગ અને પ્રાણાયામની. ગઈકાલે ઇન્ટરનેશનલ યોગા ડે, અને એટલા માટે જ કેટલા બધા લોકો આની જોડે જોડાયા. કેટલા બધા લોકો કદાચ છેલ્લા 1 મહિનાથી આની જોડે જોડાઈ અને યોગ અને પ્રાણાયામ કરતા હતા. ગઈકાલે આ ડે થઈ ગયો એટલે કદાચ મૂકી દેવાનું? અરે ના રે ના, કારણ આ તો એ જ યોગ અને પ્રાણાયામ છે કે જે આપણને હેલ્ધી રાખે છે. આપણું ફોકસ, આપણું માઇન્ડ, આપણી બોડી, આ બધાને હેલ્ધી રાખતા આવા યોગ અને પ્રાણાયામને તો આપણે રોજ કરવા જોઈએ. અને આ રોજ કરતા હોઈશું તો જ આવા મસ્ત મજાના મોસમને, ક્યાં તો પછી આપણે તો રહ્યા સુરતીલાલા એટલે ખાવાના શોખીન, ચટાકાવાળા, અને એમાં જે આ ફૂડની આપણને ઈચ્છા હોય, જે આપણે ખાવું હોય, એ પણ ત્યારે જ એનો આનંદ લઈ શકીએ કે જ્યારે આપણે બધી જ રીતે હેલ્ધી હોઈએ. તો એટલા માટે ભલે આ ઇન્ટરનેશનલ યોગા ડે ગઈકાલે થઈ ગયો, પણ આપણે તો આપણા યોગ અને પ્રાણાયામને કન્ટિન્યુ જ રાખવાના છે. અને એ જો કન્ટિન્યુ હશે તો હવે પછીનું જે આ ગીત આવે છે, એવું સુંદર મજાનું, સરસ મજાનું, જાણે કે આપણું મન કહેતું હોય એવું લાગે.

0: શાન અને સુનિધિ ચૌહાણના મેલોડિયસ વોઇસમાં આપે માણ્યું તારારમ પમ ફિલ્મનું આ ગીત, જેમાં મ્યુઝિક હતું વિશાલ શેખરનું અને લિરિક્સ જાવેદ અખ્તરના.
1: જો ચાહું એક પલ મેં કર દિખાઉં, મેં જાદુગર એસા જો કિસી સે હાર ના માનું.
2: અચ્છા તો ઘુમાઈએ છડી ઓર કરીએ કુછ એસા. મેં ઘુમું પૂરી દુનિયા પર ના હો મેરા રેડિયો મુજસે દૂર.
1: બસ ઇતની સી બાત, તો નિકાલીએ અપના મોબાઈલ ઓર જો કહેતા હું વો કરીએ હુઝૂર.
2: યે લો આ ગયા મોબાઈલ હાથ મેં.
1: એન્ડ્રોઇડ યા આઈઓએસ પ્લેટફોર્મ સે કરીએ ડાઉનલોડ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ. ઓર અબ દેખીએ જાદુ. સિર્ફ લાઈવ રેડિયો હી નહીં, એક હી એપ મે આપકો મિલેગા લાઈવ ટીવી, ન્યૂઝ, એન્ટરટેનમેન્ટ ઓર ઇન્ફોર્મેશન ભી.
2: વાહ, યે તો કમાલ કા મોબાઈલ એપ હે.
1: પ્રસાર ભારતી નેટવર્ક, અબ કહીં ભી કભી ભી આપકે મોબાઈલ સ્ક્રીન પર.
2: તો આનંદ લીજીએ વિવિધ ભારતી સુરત કે કાર્યક્રમો કા
1: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: Fantastic fun for family. 101.1 MHz.
3: વર્ષા ઋતુ. આ ઋતુ એટલે માણવાની ઋતુ. આમ તો જોઈએ તો છે જ, મૂવીમાં, રીલ્સમાં, વિડીયોઝમાં જોવાય તો છે જ, પણ એ જ્યારે મળે ત્યારે એને માણવી જોઈએ. અને એટલા માટે જ કદાચ કોઈ કવિની આ પંક્તિઓ કે આ કુદરતને રંગબેરંગી કવિતા લખવી ફાવે છે અને ધરતીના લીલા કાગળ પર ઝાડ કશું ટપકાવે છે. આ કુદરતને રંગબેરંગી કવિતા લખવી ફાવે છે ને ધરતીના લીલા કાગળ પર ઝાડ કશું ટપકાવે છે. વાદળ વચ્ચે મેઘધનુષનું ક્ષણભર માટે ચિત્ર હશે એ જીવનની ફિલસૂફી સુંદર રીતે સમજાવે છે. આંક જરાને ખૂબ ધુમાડો કુદરતમાં પણ એમ બને. હા, આંક જરાને ખૂબ ધુમાડો કુદરતમાં પણ એમ બને. નાની સાવ અમસ્તી વીજળી કેવી દાદ પડાવે છે. ઊભા રહીને બહાર ઉકેલો આ પાણીના અક્ષરને. ઊભા રહીને બહાર ઉકેલો આ પાણીના અક્ષરને. કોણ મૂરખ વર્ષાની કવિતા પુસ્તકમાં વંચાવે છે. હા, આ તો બધું કવિતા લખતા લખાઈ જાય, પણ આ જે ઋતુ છે એ તો માણવાની ઋતુ છે. અને હવે આ સુરતી સિઝલરનું લાસ્ટ સોંગ બંટી ઓર બબલી ફિલ્મથી, જેમાં વોઇસ છે ઉદિત નારાયણ, સુનિધિ ચૌહાણ અને નિહિરા જોશીનો, મ્યુઝિક શંકર એહસાન લોયનું અને લિરિક્સ ગુલઝારના.
4: યે વર્લ્ડ હૈ ના વર્લ્ડ, ઇસમેં દો તરહ કે લોગ હોતે હૈ, એક જો સારી જિંદગી એક હી કામ કરતે રહેતે હૈ ઓર દૂસરે જો એક હી જિંદગી મેં સારે કામ કર દેતે હૈ. યે મેં નહીં, યે વો દોનો કહેતે થે. और कहते क्या थे, करते थे, और ऐसा करते थे जैसा ना किसी ने किया और ना शायद कोई कर पाएगा.

0: सिलसिला फिल्म का यह गीत हम सुन रहे थे, लता मंगेशकर की आवाज़ में जावेद अख्तर के बोल, और हमारे श्रोता ने बिल्कुल सही पहचाना कि इसके संगीतकार हैं शिवहरि यानी शिव कुमार शर्मा और पंडित हरिप्रसाद चौरसिया। और इस प्यारे से गीत को हम सुन रहे थे, और इसके बाद जब अगली शायरी करने की बात आती है तो मैं आपको पहले ही एक प्रश्न दे दे रही हूँ। वो प्रश्न ये है कि कभी किसी अपने को, यानी हो सकता है वो आपके प्रेयस हो, प्रेयसी हो, पति,
1: आकाशवाणी समाचार हेमंगिनी सोनारा वांचे छे। सौ प्रथम मुख्य समाचार। विदेश मंत्री डॉक्टर एस जयशंकर आज बे दिवस की सत्तावार मुलाकाते मंगोलिया पहुंचा। सांसद शशि थरूर की अध्यक्षता में विदेश बाबतों की संसदीय स्थायी समिति जम्मू काश्मीर और लद्दाख की चार दिवस की मुलाकाते। भारत आज थी नवी दिल्ली में बे दिवसीय ब्रिक्स राष्ट्रीय सुरक्षा सलाहकार बैठक आयोजन करते। कतार मुख्य कुदरती गैस निकास मार्खा में विस्फोट थता 54 लोग घायल, जयरे 18 अन्य गुम। अमेरिका ईरानी अधिकारी वच्चे स्विट्जरलैंड में वाटाघाटों प्रथम राउंड पूर्ण थे बाद क्रूड ऑइल भाव गगड़ा। અને ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે 3-1 સાથે પોતાનો પ્રથમ વિજય મેળવ્યો। સમાચાર વિગતવાર। विदेश मंत्री डॉक्टर एस जयशंकर आज बे दिवस की सत्तावार मुलाकाते मंगोलिया पहुंचा है। तेमणे सोशल मीडिया संदेश में आ माहिती शेयर करता कहूं कि भारत और मंगोलिया वच्चे की खास भागीदारी ने वधु आगळ वधारवा फलदायी चर्चाओं माटे आतुर छे। आ दरमियान विदेश मंत्री मंगोलियन नेतृत्व साथ मुलाकात करते। मंगोलियन विदेश मंत्री बटमुंथ बटसेत्सेक साथ बातचीत करते। मुलाकातना बीजा तबक्का में विदेश मंत्री बुधवार और गुरुवार दक्षिण कोरिया जशे। आ मुलाकात दरमियान डॉक्टर जयशंकर विदेश मंत्री चो ह्यून साथ चर्चा करते। गुरुवार जेजू में शांति और समृद्धि जेजू फोरम में मुख्य भाषण पण आपशे। कायदा और न्यायमंत्री अर्जुन राम मेघवाले जणाव्यू कि सरकार तमाम नागरिकों माटे न्याय ने वधु सुलभ और सरल बनावा माटे प्रतिबद्ध छे। एक लेख में तेमणे जणाव्यू न्यायिक संस्थाओं एक पुल तरीके सेवा आपे छे, जे दरेक हिस्सेदार ने न्याय और सामूहिक हित माटे विश्वास संबंध और जोड़ाण की भावना विकसावा सक्षम बनावे छे। श्री मेघवाले कहूं टेलीलो और न्यायबंधु जेवी सेवाओं न्याय की सुलभता में सुधारो कर्यो छे। वीडियो कॉन्फरेंसिंग, वर्चुअल अदालत और अदालत की कार्यवाही जीवंत प्रसारण न्यायतंत्र ने जनता की नजीक लाव्यू छे। तेमणे कहूं कि एआई आधारित साधनों उपयोग करीने अदालतों चुकादाओ और आदेशों 18 भारतीय भाषाओं में भाषांतर करवामां आवी रह्युं छे। सांसद शशि थरूर की अध्यक्षता में विदेश बाबतों की संसदीय स्थायी समिति व्यूहात्मक सरहद सुरक्षा और विदेश नीति मुद्दाओं की समीक्षा करने जम्मू और कश्मीर और लद्दाख की चार दिवस की अभ्यास मुलाकाते है। अमरा संवाददाता अहवाल मुजब समिति आ महीना की 25मी तारीख सुधी जम्मू, श्रीनगर, कारगिल और लेह की मुलाकात लेशे। सरहदी विस्तारों में सरहद व्यवस्थापन और सुरक्षा परिस्थिति की समीक्षा करते। समिति भारतना द्विपक्षीय संबंधों में ताजेतरना विकास, सिंधु जल संधि सस्पेंशन और नियंत्रण रेखा और आंतरराष्ट्रीय सरहद पर सरहद पार आतंकवाद पड़कारों की तपास कर रही है। भारत चीन संबंधों और पूर्वी लद्दाख में वास्तविक नियंत्रण रेखा परनी परिस्थिति पर ध्यान केन्द्रित कर रही है। समिति सभ्यों वरिष्ठ नागरिक और लश्करी अधिकारी साथ चर्चा कर रहा है, उपरांत सरहदी विस्तारों में स्थानिकों साथ बातचीत कर रहा है। अगाउ विदेश मंत्रालय और विदेश सचिव विक्रम मिश्रीए नवी दिल्ली में समिति चीन भारत संबंधों और पाकिस्तान पर भारतना वलण विषय माहितगार करी हती। भारत आज थी नवी दिल्ली में बे दिवसीय ब्रिक्स राष्ट्रीय सुरक्षा सलाहकार बैठक आयोजन करते। राष्ट्रीय सुरक्षा सलाहकार अजित डोभाल आ बैठक की अध्यक्षता करते। बैठक दरमियान ब्रिक्स सभ्य देशों राष्ट्रीय सुरक्षा सलाहकारों और प्रतिनिधिमंडल वडाओ आज विश्व सामे बिनपरंपरागत सुरक्षा पड़कारों विषय पर विचारों आदान प्रदान करते। सांभळीए एक अहेवाल।
2: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी। प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे। बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे। चीन के विदेश मंत्री वांग यी भी इसमें शामिल होंगे। ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है। इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण। समाचार कक्ष से मैं मृगनयनी पांडे।
1: કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 54 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 18 અન્ય ગુમ થયા હતા. સત્તાવાર અહેવાલ અનુસાર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંના એક રાસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં ગઈકાલે રાત્રે વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના કારણે બરઝાન ગેસ સપ્લાય સુવિધામાં મોટી આગ લાગી હતી, જેના કારણે કટોકટી પ્રતિભાવ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. રાજ્ય ઉર્જા જાયન્ટ કતાર એનર્જીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે વિસ્ફોટ થયો ત્યારે નિકાસ ટર્મિનલના ભાગોને ફરીથી શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી હતી. કતારના ગૃહમંત્રાલયે જાનહાનીના આંકડાની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી છે, જ્યારે કટોકટી અને સુરક્ષા ટીમો સ્થળ પર શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. વિસ્ફોટ અંગેના કારણોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ગોવા પોલીસની ગુના શાખાએ મણિપુરમાં પ્રતિબંધિત સક્રિય બળવાખોર સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી PLAના સભ્યની ધરપકડ કરી છે. આરોપી લગભગ બે દાયકાથી ફરાર હોવાનું મનાય છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ નોંગથોંગ બામ ઇંગો તરીકે થઈ છે. ધરપકડ બાદ ઇંગોને વધુ આગળની કાર્યવાહી માટે મણિપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રે જણાવ્યું કે આરોપી 16 જૂને ગોવા પહોંચ્યો હતો. તે મણિપુરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1967 હેઠળ નોંધાયેલા કેસમાં સંકળાયેલ છે. મણિપુર પોલીસે 5 જૂને ખંડણી સંબંધિત કેસમાં બે આતંકવાદીની ધરપકડ કર્યા બાદ આ સફળતા મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED સલગામકર ગ્રુપ સાથે સંકળાયેલા ગોવા ગેરકાયદેસર આયર્ન ઓર ખાણકામ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આશરે 1023 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ED અનુસાર જપ્ત કરાયેલી મિલકતો સ્વર્ગસ્થ અનિલ વાસુદેવ સલગામકરની મિલકત તેમજ સલગામકર માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, શાંતિલાલ ખુશાલદાસ એન્ડ બ્રધર્સ પ્રાઇવેટ લિમિટેડ, એસ કાંતિલાલ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ, સલિથો ઓર્સ પ્રાઇવેટ લિમિટેડ, વર્ટેક્સ ન્યૂટન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સુબર્ણરેખા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સહિત અનેક સંલગ્ન કંપનીઓના નામે નોંધાયેલી છે. ED ગોવા CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી FIRના આધારે તેની તપાસ શરૂ કરી હતી. સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પૂર્ણ થયા બાદ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 3% સુધીનો મોટો ઘટાડો થયો હતો. ભાવ ઘટાડાને કારણે પુરવઠો ખોરવાની ચિંતા ઉઘડતા અને ઈરાની તેલ નિકાસમાં વધારો થવાની આશા વધી હતી. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 2% વધુ ઘટીને લગભગ $79 પ્રતિ બેરલ થયું હતું, જ્યારે US વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ $75 પ્રતિ બેરલની નજીક ટ્રેડ થયું હતું, જે 3% ઘટાડો દર્શાવે છે. US અને ઈરાની અધિકારીઓએ યુદ્ધવિરામને લંબાવવા અને પ્રદેશમાં તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કર્યાના અહેવાલ બાદ ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા હતા. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના જલદાબારીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થઈ ગયો છે, જેમાં 2 વધુ ઘાયલોના મોત થયા છે. મૃતકોમાં 2 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જલપાઈગુડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 25 ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે. 1.25 લાખ રૂપિયાનું જેના પર ઇનામ જાહેર કરાયું હતું તેવા કુખ્યાત ગુનેગાર લાલનસિંહનું ગઈકાલે રાત્રે સહારનપુરમાં ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સરસ્વા નાકુર રોડ પર ગોળીબાર થયો હતો. બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી લાલનસિંહ અનેક ગંભીર ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતો, જેમાં વારાણસીમાં સબ ઇન્સ્પેક્ટરને ગોળી મારીને તેમની સર્વિસ પિસ્તોલ લૂંટવાનો અને ચંદૌલી જિલ્લામાં ફાયરિંગ અને લૂંટના કેસનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો. આ જીત સાથે ઇજિપ્તે ગ્રુપ જીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ અગાઉ ફ્લોરિડામાં રમાયેલી ગ્રુપ એચમાં કેપવર્ડે અને ઉરુગ્વે વચ્ચેની મેચ 2-2થી ડ્રોમાં પરિણમી હતી. ગઈકાલે રાત્રે કેલિફોર્નિયામાં ગ્રુપ જી મેચમાં ઈરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ 1 ગોલ વિના ડ્રો રહી હતી. આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચ મેચમાં સાઉદી અરેબિયા સામે 4-0થી વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન બુક કર્યું હતું. સ્પેનના હવે 2 મેચમાં 4 પોઈન્ટ છે, જ્યારે સાઉદી અરેબિયા 1 પોઈન્ટ પર છે. ઝારખંડમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં વીજળી પડવાથી લગભગ 8 લોકોના મોત અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. રામગઢ, ગિરિડીહ, ખૂંટી, દેવઘર, ધનબાદ અને સાહિબગંજ જિલ્લામાં વીજળી પડવાની ઘટના બની હતી. મૃતકોમાં 1 CPI નેતા, 1 વોર્ડ સભ્ય, 1 ખેડૂત અને 1 અન્ય રહેવાસીનો સમાવેશ થાય છે. ઘાયલોની વિવિધ જિલ્લાઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. विदेश मंत्री डॉक्टर एस जयशंकर आज बे दिवस की सत्तावार मुलाकाते मंगोलिया पहुंचा। सांसद शशि थरूर की अध्यक्षता में विदेश बाबतों संसदीय स्थायी समिति जम्मू कश्मीर और लद्दाख ने चार दिवस की मुलाकाते। भारत आज की नवी दिल्ली में बे दिवसीय ब्रिक्स राष्ट्रीय सुरक्षा सलाहकार बैठक आयोजन करते। कतार मुख्य कुदरती गैस निकास माळखा में विस्फोट थता 54 लोग घायल जारी 18 अन्य गुम। अमेरिका ईरानी अधिकारी वच्चे स्विट्जरलैंड में वाटाघाटों प्रथम राउंड पूर्ण थाय बाद क्रूड ऑइल भाव गगड़ा और फीफा वर्ल्ड कप में इजिप्त न्यूजीलैंड सामें 3-1 साथे पोतानो प्रथम विजय मेळव्यो। आकाशवाणी परथी समाचार पूरा थया। हवे पछी आप 2:30 मिनिटे प्रादेशिक समाचार सांभळी शकशो।
3: फेंटास्टिक फन फॉर फेमिली 101.1 मेगाहर्ट्ज़ सो

0: પીપલામાળ, વઘઈ અને તેના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ થવાના કારણે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. વલસાડ તાલુકામાં આજે 1 ઇંચ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં આગામી 1 વર્ષ સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. જેના પગલે પીવાના પાણીને લઈ દક્ષિણ ગુજરાતવાસીઓ આગામી 1 વર્ષ ચિંતામાંથી મુક્ત થયા છે. આ અંગે ઉકાઈ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર મયંક રાઠોડે વધુ માહિતી આપી.
1: દક્ષિણ ગુજરાતની જળદોરી સમયે ઉકાઈ ડેમ આજનું લેવલ 310.80 ફૂટ તથા તેનો લાઈવ જથ્થો 2000 છે તથા ઉકાઈ ડેમનો આજનું રૂલ લેવલ 321 ફૂટ છે. 1 વર્ષ માટે ઉકાઈ ડેમમાં હાલની સ્થિતિએ 1 વર્ષ માટે પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને ગત 5 વર્ષની વાત કરીએ તો ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો અને આ વર્ષે પણ સંપૂર્ણ ભરાઈ જાય એવી આશા છે.
0: કચ્છ જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 30 દબાણો દૂર કરીને 22,485 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. જેની અંદાજિત કિંમત 1,67,00,000 રૂપિયા જેટલી થાય છે. દૂર કરાયેલા કુલ દબાણોમાં 11 ધાર્મિક, 17 વાણિજ્યિક તથા 2 રહેણાંક પ્રકારના દબાણોનો સમાવેશ થાય છે. તાલુકાવાર કામગીરીમાં ભુજ તાલુકામાં સૌથી વધુ 15, નખત્રાણા તાલુકામાં 3, ગાંધીધામ તાલુકામાં 2 તેમજ લખપત, મુંદ્રા, માંડવી, ભચાઉ અને રાપર તાલુકામાં 1-1 દબાણ દૂર કરવામાં આવ્યું છે. અબડાસા તાલુકામાં કુલ 5 દબાણો દૂર કરીને નોંધપાત્ર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાની કિશોરીઓમાં અળગ આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલે તેવા આશય સાથે સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ નવતર અભિયાનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આજે છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ શાળાની મુલાકાત લઈ બાળાઓ સાથે સંવાદ સાધીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
2: જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સશક્ત દીકરી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે કલેક્ટર દર સોમવારે એક સ્કૂલમાં જઈને દીકરીઓ સાથે વાત કરશે. આજે વાતો છે એમાં ઓલમોસ્ટ બધા ટોપિક્સ ઇન્ક્લુડ કર્યા છે. દાખલા તરીકે સેફ્ટી કેવી રીતે રાખવાનું છે, આપણે ફિટનેસ કેવી રીતે રાખી શકીએ, કોન્ફિડન્સ બિલ્ડિંગ શું છે, કાઉન્સેલિંગ એક્ટિવિટીઝ પણ ઇન્ક્લુડ કરી છે, જેનાથી જે આપણી દીકરીઓ છે એમાં સેલ્ફ કોન્ફિડન્સ વધશે, એમના જે સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા માટે આ લોકો પ્રયત્ન કરીને આપણા દેશ માટે કંઈ કરશે.
0: ડાંગ જિલ્લાના કૃષિ મહાવિદ્યાલયની વિદ્યાર્થીની નિકિતાએ નવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના વિકસિત ભારત યુવા પાર્લામેન્ટ 2026 કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. કાર્યક્રમ દરમિયાન કુમારી નિકિતાએ નારી શક્તિવંદન અધિનિયમ, મહિલા આરક્ષણ બિલ વિષય પર પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કર્યા હતા. લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, માહિતીસભર સંવાદની ક્ષમતા તથા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો સકારાત્મક અભિગમ અત્યંત પ્રશંસનીય રહ્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABED ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: ફેન્ટાસ્ટિક ફન ફોર
4: ફેમિલી.
5: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
6: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
5: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
7: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
8: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
5: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
7: એટલે?
5: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડ

0: આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
5: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
6: सुबह जराओ, शाम जराओ,
7: देव दर्शन धूप,
8: सुरती सिजलर, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓન્લી ઓન 101.1 સુરત FM.

હમણાં જ આપે લતા મંગેશકર અને અમિત કુમારના સ્વરમાં લવર્સ ફિલ્મનું આ ગીત માણ્યું. મિત્રો, આ વર્ષે તો વરસાદ જાણે જીપીએસ બંધ કરીને ક્યાંક બીજે જ પહોંચી ગયો હોય ને એવું લાગે છે, ખરું ને? આ સુરત દાદા પણ રોજ રોજ ઓવરટાઈમ કરી રહ્યા છે અને આપણે બધા જ એક સાથે વાદળોને એક જ સંદેશ મોકલી રહ્યા છીએ, હવે તો આવો અને મન મૂકી દે વરસો. પણ જ્યાં સુધી વરસાદ નથી આવતો ત્યાં સુધી ચાલો આ સુરીલા ગીતોથી આપણા મનને ભીંજવીએ. કભી ધૂપ કભી છાંવ, યહી તો જિંદગી કી પહેચાન હૈ. હર બદલતા હુઆ મોસમ એક નયા ઇમ્તિહાન હૈ. જો દિલ કી બાત સમજ જાય વહી અપના હૈ, વરના આજ મોસમ બડા બેઈમાન હૈ.

0: તો દોસ્તો, હમણાં જ આપણે 1973માં બનેલી ફિલ્મ લોફરનું આ ગીત મહંમદ રફીના સ્વરમાં સાંભળ્યું. મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને લિરિક્સ આનંદ બક્ષીના. અને હવે લઈએ એક કમર્શિયલ બ્રેક.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
3: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
8: હા, સુરત એફએમ.
7: કોણ બોલો?
8: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
7: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
8: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
7: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
9: સુરત એફએમ.
7: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
10: Fantastic fun for family.
9: 101.1 MHz Surat FM.
11: બ્રેક બાદ મિત્રો, ફરી ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ ગરમીનો મિજાજ તો 7માં આસમાને છે, પણ આપણી આશા હજી પણ વાદળો પર જ ટકી છે. કારણ કે દરેક ઉકળાટ પછી એક ઠંડક આવતી જ હોય છે, એમ લાંબી રાહ જોયા પછી વરસાદ પણ જરૂરથી આવે છે, બરાબર ને? દોસ્તો, જ્યારે દિલમાં પ્રેમના વાદળો ઘેરાતા હોય ને, ત્યારે દરેક ઋતુ આશિકાના બની જાય છે. પવન પણ ગઝલ બની જાય, આખું જગત જાણે વસંત બની જાય અને દરેક ધડકન જાણે કોઈ મધુર તરાનાની જેમ સંભળાય. ત્યારે દિલ માત્ર એક જ વાત કહે, મોસમ હે આશિકાના.

તો દોસ્તો, હમણાં જ આપે લતા મંગેશકરના મધુર સ્વરમાં પાકીઝા ફિલ્મનું આ સુરીલું ગીત માણ્યું. મ્યુઝિક ગુલામ મહંમદનું, લિરિક્સ કમાલ અમરોહીના. અને હવે સાંભળીએ આજના, હવે પછી પ્રસારિત થનારા અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જરોખા અંતર્ગત.

તો મિત્રો, અંધા કાનૂન ફિલ્મનું આ ગીત આશા ભોસલે અને એસપી બાલાસુબ્રમણ્યમના મસ્તી ભર્યા યુગલ સ્વરમાં આપે સાંભળ્યું. સંગીતથી આ ગીતને સજાવ્યું લક્ષ્મીકાંત પ્યારેલાલે અને શબ્દો આનંદ બક્ષીના. દોસ્તો, મોસમનો શું ભરોસો, ઘડીમાં ધૂપ ઘડીમાં છાવ, પણ સંગીતનું સૌંદર્ય એવું છે કે એ દરેક મોસમને યાદગાર બનાવી દે છે. હર મોસમ કી અપની એક કહાની હોતી હૈ, બારિશ મેં રવાની, સર્દી મેં નજાકત હોતી હૈ, મગર દિલ કો છુ જાય જો એક પ્યારા સા ગીત, ઉસકી ઉમ્ર હર મોસમ સે લંબી હોતી હૈ. તો આવો સાંભળીએ આ ગીત.

0: તો મિત્રો, હમણાં જ આપે કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્વરમાં સ્વર્ગ સે સુંદર ફિલ્મનું આ ગીત સાંભળ્યું. મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું, લિરિક્સ આનંદ બક્ષીના. અને હવે દોસ્તો, લઈએ એક નાનકડો વિરામ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓન્લી ઓન 101.1 સુરત FM.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: તો દોસ્તો બ્રેક બાદ આવો હવે સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલસ્વરમાં ફિલ્મ આક્રમણનું આ મજાનું ગીત. મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને લિરિક્સ આનંદ બક્ષીના.

મિત્રો, હમણાં જ આપે લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં આક્રમણ ફિલ્મનું આ ગીત સાંભળ્યું. તો દોસ્તો, આ ગીત સાથે જ આજનો ગુજરાત હોવા જમાના કાર્યક્રમ પૂરો કરવાની અનુમતિ આપશો. થોડી જ વારમાં સાંભળીએ કાર્યક્રમ જયમાલા.

0: જીવનની વાત સાંભળીને માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
6: હા સુરત એફએમ,
5: કોણ બોલો?
6: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
5: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
6: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
5: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને, અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
7: સુરત એફએમ.
5: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાતારમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી. અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. સમાચાર વિગતવાર. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઈરાનની સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંરક્ષણ વિભાગના ઉપસચિવ ગદીર નિઝામીપુરી સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે બ્રિક્સ પ્લેટફોર્મ હેઠળ સહયોગ અને ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી. શ્રી ડોભાલે ઇથોપિયાની રાષ્ટ્રીય ગુપ્તચર અને સુરક્ષા સેવાના વિશ્લેષણ માટેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિલિયન લેમા તાડેસે સાથે પણ મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત ઇથોપિયા વ્યૂહાત્મક ભાગીદારી વધારવા અને સહયોગના નવા ક્ષેત્રોની શોધખોળ કરવા અંગે ચર્ચા કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના ઉલાનબાતારમાં મંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ગયા વર્ષે શ્રી ઉખનાની ભારત મુલાકાતથી ભારત મંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થઈ હતી. ડોક્ટર જયશંકરે મંગોલિયામાં ગંડન મઠના ઉચ્ચ મઠાધિપતિ ખાંબા નોમુન ખાન ગેશે લહરંપા દેઝાવાઝાન જોર સાથે પણ મુલાકાત કરી. અગાઉ વિદેશમંત્રીએ ઉલાનબાતારમાં તેમના મંગોલિયન સમકક્ષ બટસેતસેક બટમુંખ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વિકાસ પ્રોજેક્ટ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ, શિક્ષણ, સુરક્ષા અને બહુપક્ષીય મંચો પર દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. ડોક્ટર જયશંકર તેમની મુલાકાતના બીજા તબક્કામાં બુધવારે અને ગુરૂવારે દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે. આ દરમિયાન મંત્રી વિદેશમંત્રી ચો હ્યુન સાથે વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ઓક્શન પોર્ટલનું અનાવરણ કરશે. આ પોર્ટલનું અનાવરણ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને સરળ કામગીરીને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સહકાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ નાફેડની ઘણી મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલોનું અનાવરણ પણ કરશે. ઉત્તર પ્રદેશના લખનૌના અલીગંજ વિસ્તારમાં આજે એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા છે. અલીગંજના પુરાણિયા વિસ્તારમાં એક દુકાનની ઉપર ચાલતા કોચિંગ સેન્ટરમાં આગ લાગી હતી. ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ સંસ્થાની ઇમારતની અંદર લાગી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. તે એક શોપિંગ કોમ્પ્લેક્સ હતું જેમાં કોચિંગ, ગેમઝોન અને શોરૂમ હતા. ફાયર બ્રિગેડની ટીમો, પોલીસ કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ અને સ્થળાંતર પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.
1: મેં ઉન સભી પરિજનો કે પ્રતિ જનોને અપને પરિવાર કે ઉન નૌજવાનો કો ખોયા હૈ उनके प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं और इस पूरे मामले के लिए मैंने उत्तर प्रदेश के पुलिस महानिदेशक और अपर मुख्य सचिव गृह को भी कहा है कि वे स्वयं मौके पे जाकर के इसकी रिपोर्ट प्रस्तुत करें जिससे इस पूरे मामले की तह में हम जाकर के दोषियों को सजा दे सकें.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના લખનૌમાં આગ દુર્ઘટનામાં થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી. શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ શક્ય તેટલી તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારત સૌથી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે. આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની સેનાએ ફક્ત ભારતીય નાગરિકોની હત્યા માટે જવાબદાર લોકોને જ નિશાન બનાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ક્ષમતા અને સંસ્કૃતિ બંને પર ભાર મૂકીને મજબૂત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે શ્રી સિંહે ભાર મૂક્યો હતો કે દેશની સંસ્કૃતિએ હજારો વર્ષોથી માનવતાને માર્ગ બતાવ્યો છે. તેમણે નાગરિકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડવા બદલ ભારતીય સંતોની પ્રશંસા કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ સરકારે તેના પહેલા પૂર્ણ બજેટ વર્ષ 2026-27માં વિવિધ રાજ્ય વિભાગોમાં 1,00,000 ખાલી જગ્યાઓ ભરવાની યોજના જાહેર કરી છે. આજે નાણામંત્રી સ્વપ્નદાસ ગુપ્તા દ્વારા રજૂ કરાયેલ દરખાસ્તમાં મહિલાઓ માટે આ નવી જગ્યાઓમાંથી 33% અનામત રાખવામાં આવશે, જેમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે 50,000 અને પોલીસ વિભાગમાં 20,000 નિમણૂકોનો સમાવેશ થાય છે. નોકરી માટે સરકાર ઉપલી વય મર્યાદામાં હાલની 5 વર્ષની છૂટને વધુ 2 વર્ષ લંબાવી રહી છે. જરૂરિયાત મુજબ અગ્નિવીરો માટે 10% અનામત રજૂ કરવામાં આવી છે. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના પક્ષમાં વધતા દબાણ વચ્ચે ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો. રાજીનામાની જાહેરાત કરતા પહેલા સ્ટાર્મરે તેમની પત્ની સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટ છોડી દીધું, જ્યાં લોકોએ ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે 2 વર્ષ પહેલાના ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના આગમનને તેમના જીવનનો સૌથી ગર્વની ક્ષણ ગણાવતા કહ્યું કે તેઓ લાખો લોકોના જીવનને બદલવાના ઉદ્દેશ્ય સાથે રાજકારણમાં પ્રવેશ્યા હતા. શ્રી સ્ટાર્મરે કહ્યું કે સપ્ટેમ્બરમાં સંસદ શરૂ થાય તે પહેલા નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ તેમના પદ પર રહેશે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વ્યવસાય કરવાની સરળતા પર એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ભાગ લીધો હતો. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પર્યટન અને આતિથ્ય ક્ષેત્રનો વિકાસ લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું એક માધ્યમ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર રોજગાર, વિકાસ અને સમૃદ્ધિ માટે નવી તકો ઊભી કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના મહાનિદેશક સેવાનિવૃત્ત મેજર જનરલ અમીર બારામ સાથે મુલાકાત કરી. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે શ્રી બારામે રાજનાથસિંહને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીના સંદર્ભમાં ભારત ઇઝરાયેલ સંરક્ષણ સહયોગ વધારવા માટે ઇઝરાયેલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી વિજય મેળવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો. આ જીત સાથે ઇજિપ્ત ગ્રુપ સીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું. આજે શરૂઆતમાં ફ્લોરિડામાં ગ્રુપ એચમાં કેપ વર્ડે અને ઉરુગ્વે વચ્ચે 2-2થી ડ્રો રમાઈ. આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચમાં સાઉદી અરેબિયા સામે 4-0થી શાનદાર વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. સરકારે દિશા કાર્યક્રમના બીજા તબક્કા ન્યાય સુધી સાર્વત્રિક એક્સેસ માટે નવીન ઉકેલોની શોધને મંજૂરી આપી છે. આ કાર્યક્રમ આ વર્ષની 1 એપ્રિલથી 31 માર્ચ 2031 સુધી 5 વર્ષના સમયગાળા માટે નવા ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે. કાયદા અને ન્યાય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાર્યક્રમના બીજા તબક્કા માટે કુલ 255 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ગૃહરાજ્યમંત્રી બાનભી સંજયકુમારે કહ્યું કે સીઆઈએસએફના જવાનો દેશના આર્થિક સૈનિકો તરીકે સેવા આપે છે અને તેની પ્રગતિનું રક્ષણ કરે છે. મંત્રીએ નવી દિલ્હીમાં સીઆઈએસએફના નવા ફોર્સ હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ કરતી વખતે આ ટિપ્પણી કરી. મંત્રીએ સીઆઈએસએફના પ્રોજેક્ટમેનની પ્રશંસા કરી, જે હજારો કર્મચારીઓ અને તેમના પરિવારો તેમની માનસિક સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સક્રિયપણે કાઉન્સેલિંગ પ્રદાન કરે છે. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાતરમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના સાથે મુલાકાત કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: आप सुन रहे हैं विविध भारती, राष्ट्रीय सेवा हर दिल से जुड़ी, देश की सुरीली धड़कन, हर लम्हा हर पल आपके साथ। कार्यक्रम चित्रलोक आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: ચાલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ
3: શામ જરાઓ
4: દેવદર્શન થું.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે સાંભળશો આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. QR કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં ST નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપેઈ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પૂર્વ અગ્નિવીરો માટે અનેક મહત્વના નિર્ણય લીધા છે, જેમાં અનામત વય મર્યાદામાં છૂટછાટ સહિતના હિતકારી નિર્ણય સામેલ છે. સાંભળીએ એક અહેવાલ.
1: પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ સીધી ભરતીમાં 20% અનામત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરો માટે કરેલા મહત્વના નિર્ણય મુજબ શારીરિક કસોટી માટે મુક્તિ તેમજ નિયત ઉપલી વયમર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ અપાશે. ઉપરાંત અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના સભ્યોને વયમર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટછાટ આપવાના પણ નિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા. આ નિર્ણયનો લાભ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગ્રુપ 2 અને જેલ સિપાઈ તથા વનરક્ષક તેમજ વનપાલ સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ અપાશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની BN હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
2: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં 2 ભૂલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58,000 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંધી અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયજ્ઞમાં જોડાશે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: વિશ્વ એથ્લેટિક્સ પ્રતિનિધિમંડળે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી રાજ્યમાં પ્રસ્તાવિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031 માટેના રમતગમત માળખાના અભ્યાસ અને નિરીક્ષણ માટે બીડ ઇવોલ્યુશન પેનલના અધ્યક્ષ એન્ટી ફિલ્હાકોસ્કીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ રાજ્યની 2 દિવસની મુલાકાતે છે. ત્યારે પ્રતિનિધિમંડળના સભ્યો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રમતગમત માળખાની નિરીક્ષણથી પ્રતિનિધિમંડળને રાજ્યની સજ્જતા અને રમત સંસ્કૃતિ પ્રત્યક્ષ અનુભૂતિ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે સજ્જ છે. ઉલ્લેખનીય છે, વર્ષ 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 સ્પર્ધા તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કક્ષાની કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના MOU કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત માત્ર એક રોકાણ સમિટ નથી, પણ ગુજરાતના સર્વાંગી વિકાસનું એક શક્તિશાળી માધ્યમ છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગાર સર્જનમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિકાસયાત્રામાં નર્મદા જિલ્લાનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. મંત્રીશ્રીએ તાજેતરમાં જાહેર થયેલી ગુજરાત પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ 2026નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ નીતિ ખાસ કરીને MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપનારી રોજગારલક્ષી અને ઉદ્યોગ મૈત્રી નીતિ છે. રાજ્યમાં નમોલક્ષ્મી યોજના અમલી થયા પછી શાળાઓમાં ધોરણ 9 થી 12ના વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988થી વધીને વર્ષ 2025-26માં 2,96,495 થઈ છે, એટલે કે 73% વધારો થયો છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કારણે વિજ્ઞાનના વર્ગોમાં 80-100% હાજરી આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2024-25માં 19,324થી વધીને વર્ષ 2025-26માં 43,533 થઈ છે, જે ગત એક વર્ષમાં લગભગ 125% વધારો સૂચવે છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજની પજવણીની ઘટનાના 7 આરોપી ફરાર થઈ ગયા છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષના 13 જુનિયર તબીબો પર અત્યાચાર ગુજારવાના આરોપ સાથે બીજા વર્ષના 7 સિનિયર તબીબો વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. ગુનો નોંધાતાની સાથે જ તમામ આરોપી તબીબો મેડિકલ કોલેજની હોસ્ટેલ છોડીને ફરાર થઈ ગયા છે. તેમને ઝડપી લેવા માટે પોલીસે 2 અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં જીએસઆરટીસીની બસોમાં અંદાજે કુલ 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા છે, જેના દ્વારા નિગમને 112 કરોડથી વધુની આવક થઈ છે. નિગમના જનસંપર્ક અધિકારી શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું કે એસટી નિગમ દ્વારા સંચાલિત 16 વિભાગના 125 ડેપો ખાતે 10,500 નવા ઈબીટીએમ મશીનો ફાળવાયા છે. તેમણે કહ્યું ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમરેલી સ્થિત રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ માર્ગ અને મકાન વિભાગની નવી બિલ્ડિંગના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું. આ ભવન અંદાજીત 8 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી વેકરિયાએ કહ્યું કે આ સુવિધાસભર અને અદ્યતન નવા બિલ્ડિંગના નિર્માણથી જિલ્લામાં સરકારી સેવાઓનું સ્તર વધુ ઊંચું આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. મારુતિ સુઝુકી રાજ્યની 5 ITIમાં અદ્યતન મેન્યુફેક્ચરિંગ લેબ બનાવશે. આ માટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અનુસાર પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આ અદ્યતન લેબ સ્થાપવામાં આવશે. કંપનીના વરિષ્ઠ કાર્યકારી અધિકારી રાહુલ ભારતીએ જણાવ્યું કે આ અદ્યતન ઉત્પાદન પ્રયોગશાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ અને આધુનિક સાધનોના ઉપયોગની તાલીમ અપાશે, જેનાથી એવા વ્યવસાયિકો તૈયાર થશે જેઓ વિકસી રહેલા ઓટોમેટિવ વાતાવરણમાં સરળતાથી કામ કરી શકશે. ખેડા જિલ્લામાં ખેત બચાવો અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો. ખેડા જિલ્લાના મહુધા, કપડવંજ, ઠાસરા, કઠલાલ, માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ, ખેડા અને ગલતેશ્વર તાલુકામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ અને ખેડૂત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ અભિયાનમાં જિલ્લામાં 22 જેટલી તાલીમમાં 849 ખેડૂતો અને પશુપાલક ભાઈ બહેનોએ આધુનિક કૃષિ પદ્ધતિઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. ભરૂચના હાસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના 2 આચાર્યોને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યશ્રીઓના આધ્યાત્મિક નેતૃત્વ, માનવ સેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર પ્રસાર ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવતા આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને આ એવોર્ડથી સન્માનિત કરાયા. આ અંગે ભાવિન પંડ્યાએ પ્રતિક્રિયા આપી.
3: અખંડ અગ્નિની સાધના છેલ્લા 10 વર્ષથી કરી અને એનું પુણ્ય ફળ જાગૃત થયું અને વિદેશમાં અમને લોર્ડ્સ હાઉસની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યરનો આ એવોર્ડ મળ્યો છે. આપણી હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મનો ધજા ફેલાવે એવી લાગણીથી અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતને સત્ય સનાતન ધર્મને આપણે હિન્દુ ધર્મને જાગૃત કરી આપણા વેદોનો પ્રચાર કરીએ, આપણા ધર્મનો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ.
0: રાજ્યના 38 તાલુકામાં આજે વરસાદના અહેવાલ છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થયો છે. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન વલસાડ અને તાપીના ઉકાઈમાં 1 ઇંચથી વધુ, જ્યારે ભાવનગરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જેનાથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે ભરતનગર વિસ્તારમાં 2 વૃક્ષો ધરાશાયી થયા. નવસારીના વાંસદા તાલુકાના ચોંઢા, નિરપણ, ખાટા આંબા, મોલા આંબા, આંકલાચ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની નહિવત શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
4: 22 જૂન સે લેકર અબ 28 જૂન તક હેવી રેનફોલ કા વોર્નિંગ દે રહે, ભારી વરસાદ કા સંભાવના રહેગા. જૈસે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી કે લિયે આજ યેલો વોર્નિંગ કે સાથ એકા દુક્કા સ્થાન મે હેવી રેનફોલ કા વોર્નિંગ દિયા ગયા હૈ. મેઘ ગર્જના ઓર બિજલી ગિરને કા સંભાવના કે સાથ અધિકતમ તાપમાન હૈ ઇસમે અગલે 7 દિન તક કોઈ બડા બદલાવ નહીં રહેગા. કોસ્ટલ ક્ષેત્ર માં અભી જો પવન કા દિશા હૈ, મેનલી દક્ષિણ પશ્ચિમ દિશા સે પવન ચલને કા સ્થિતિ બની હુઈ હૈ. અમદાવાદ કે લિયે આજ જનરલી ક્લાઉડી સ્કાય કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ.
0: અમદાવાદ ખાતે ચાલી રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક વિજય થયો, જ્યારે અન્ય એક મુકાબલામાં થાઇલેન્ડે ઓમાનને હરાવ્યું. પુલ એની પ્રથમ મેચમાં કઝાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 3-2થી વિજય મેળવ્યો. આજની બીજી મેચમાં પુલ બીની ટીમ થાઇલેન્ડને ઓમાનને 3-1થી હરાવ્યું. યજમાન ભારત આજે રાત્રે ચાઇનીઝ તાઇપેઈ સામે મહત્વપૂર્ણ મુકાબલો રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં એસટી નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપેઈ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
5: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ, અને હવે પ્રસ્તુત છે આપ કે લીએ કાર્યક્રમનો શેષ ભાગ.
6: ગીત લિખા હૈ અમિત ખન્ના ને, સંગીત હૈ રાજેશ રોશન કા, ઓર ફિલ્મ કા નામ હૈ સ્વામી.

आप सुन रहे थे कार्यक्रम रंग तरंग। आपनी સાથે છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM। અત્યારે સમય થયો છે રાત્રિના 11:10 અને આ સમય છે અમારી પ્રસારણ સભા સમાપ્ત કરવાનો। આવતીકાલે સવારે 5:55 આપની સાથે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી આપની દોસ્ત અશ્લેષાને અનુમતિ આપશો। શુભરાત્રી, જય હિન્દ।